ambrisha chikin na go tkhla dyu go ba tkhin dir ki kutun chi khojo tsawag na mishe jwa zau tkhna rang na ni chen zun no do den den ong na tsu na yong ge wa thong ji da khe men ban de chi shi ge wa ta ge wa ti kutun zau ti rang ga da po na tkhla rang ge ge to song shang ne wa tang chen zun ti chen na pan zun da yu shang Doong ropa tang dan bandan naam kare unwa tang. Khang mitzi la ti jah chang yung se jewe nimi arawa chan ta tongi na. Dughan do chik chik dungwa chak bi naivar chirwa chi chewe ji tam chil tsangyang. Da tong dugh me chewe re yue rungo dungwe chik dungwa nda chishi yinam siwa tabar. Chewe nyambin zawu ti tig dungwa la tani chewe rin jirwe जो थाम छ थमयां ती तक देव छवांगी ती तातुं जपा गक्ष छिनि को पाता ओ जी या ता कोमो गिन न तो कथिन दिला पोगा जम कोजी मैक ता वमिर छ करन के छो तम टेवी थिन देला न तो कजेरे या ता दिमिल था तकला न तो का तेने ह गोगला ह जु गिन न तो का जिचिन दे थाम छ पो थंगला तारों जो कोंदी Chen dhe dhe khote tarong chiga mthong dhe jimtsen chazi ni nang dhe nuti dhe khote ni nado kwa shiga. Dhe dhe khote ni nado kwa dhe gaksha la jik nari. Ya tiga chanshi khurjo la kongtang tabji dhwami ga. Chen yi dhe tang yu chi ta la dhe nanti. A na chuk shen chi rawa ta yi jang nanti. Tisum gombi ga tun nyam ma pa chakhi ghi si chibi chi cha chi shiwa tabi am nanti. Tāk shūngi nā tu kua dī chākhi īnchi, chū lārung chākhi chvā, dīd khūngi nā tu kua jōshē shik dāt tāng. Tā chērni gā dī tāng sūk, tā dī shūngi chērni gā sūkūndu khūndi, sāngjī stāmbā tu khūndi nā tu kua lūk tōng chika āngā lā nī āyā zī. O tā dī tōng chika ngā gā dī chī tāmā tāk zī, dī chī tāmā jikhar nīvī nā tu kua dī khūndi lā nā tu kua nī wā tāng. Tarung yichin yadu ka chani shali shasung na ya yugi mumba. O lhasani gyunan yadu ka yichi taa. Tan domekin yadu ka shu dhatsana yadu ka tan batang. Ya tgada anna chukhi xin tan jepu muna layin. Tiwa atang, samba atang, gombi gahtum dukhundi, nyamba meladang dukhundi, kumreizi. Ta larung tashi chiwa reizi le. Jikam tak yadu ka tsungkizi na. Andi, kanyigini ti, tang, yaa, dito yichi nina zuko taayin ba. Ana chuk kikshin ji nina zuko ayin, taayin yi na chuk kikshin dukhun digi nina zuko ka, tun yona la, tarung nina zuko di, tiwa tang sambi gahtun dukhun di, nyamba ma la nida nukhun di, kumrezi larung chaki chewa re su gunu, dihta wazi gina nina zuko, diyun gu baat kisi. Yaa, yana, Zambin jikhkila zinzi khantag sogo zi. Machi tawi chimchila na tsukchi yirang narchang lisog maanyan bar. Vagpab warang chimlongda ari gaashi watawa o zi. Zambin jikhkila zinzi khantag sogo zog. Ya, zambu gijina zikwan jikhkila watang. Wadzula sukhi jina zikwan di ta khantag sogo mtinin di. Tumi la suha tatak nyo zuko zile, mchi tang tawi jina zuko ga, timchi chapa na tsukko yiyo rung dukhoon diya nana la. Tarung jina zuko lichi suk dukhoon diya maanyi maa vag pakkini, arang chimma jina zuko lukh jizu yonung dukhoon diya, ari ga zi ngom tsari ra zi, ngom tsari o zi. Shung chirna jina zuko ga, ta khiri jina zuko jishin dukho diya gangzi tong diya tigzina. Yaa, zambu ge jina zukuwaan jikkili, zilla sukhaa zili jina zukuwaa khantag naa tsukchi, mchi tang tawi jina zukuwaa timchi chapa naa tsukunguni, yi gharmu jina zukuwaa narvi, khichik jil dhumu jina zukuwaa tatag zi zizigla, yinang khirin dhiyin dhukundi jina zukuwaa manjunga, darung rungi jina zukuwaa rung chimta lukji yuapan dhukundi, yari tsarri zile, pyo jokunu, di tawi zigla, tan dhiyin bukpaat zindari. Yang gugur janji nangsi jalpa, jinang ing gugpana, jinang terasi tab janji, adut mehter jinang gugur. Arang itu cie topi dolpa tang tembi cici,
샤와티오 드프레지사 나마트르시티 샤와티오 좀 메트비 타바 젠식 조피 고니 고파시 인티지 아지능 고파스 고노 아라니 끄냐도 고 쪼포즈가 찌그냐도 고 도파탕 뜸니노 고 쳇크 샤와티오 드쵸냐도 고 간디 가나마티 하라 신땅 아나마지나도 고 신땅에 이마 샤와토 코티 좀 메트비 조그냐도 고 타바 젠즈 근고니냐도 고 고노 도모자다 지능 찌 고파지 야 안나마야가 신 야 대명자도 거형 곡칠 꾸는 열 도무지가 되는 것도 지는 좀 고바든 거지 뒤 곳은 거저 싸가는 거네 개티 시그나 시호른 돌아지 철치 도피 대글라는 어동아의 좀 종민지르지 달아 촌네 도움 살라시 와티지 곳은 자무식이 아랑가 더불라 깨르티 촐 일 젠테 시그나스 군은 지나서 건 조나 디트르테 시호른 돌아치고 대비신 그 좋은 장소가 송득이지. 초로 일에 젠트 도피 아들아 동화 이런 거는 종어를 문지르디 아들네 초등 잘마 타그때 침이 소지. 초등